જ્યાં વિશાલ પ્રિયા તિશાની નિમિત આહુજા તેના દે બહોત સારી સાથી ડાયમંડ કલોની બટાલા તો શોભા ચંપા પવન કમલ પ્રીતિ શર્મા સાક્ષી સુમિત રોહિત તે બેબી આમિકા મેહરનગર ઉમરખેડ મહારાષ્ટ્ર તો ફરમાશ ભેચીએ અભિજીત ગવહાનકર રાહી સરિતા પ્રણીતા સિદ્ધાંત ટુકટુક ગવહાનકર તે પ્રિન્સ એકાંશ ગવહાનકર પિંટી ડાખાના લોગઢ ઠાકરવાલા જિલ્લા ફિરોઝપુર તો સ્વર્ણસિંહ ગિલ દલજીત ગુરનૂર ડોક્ટર રામકુમાર નારંગ બલદેવસિંહ ભગવાનગઢ તો વિજય પવર તે મમતા મુંડી ખડ તો સાનું ફરમાશ ભેજો ને પિંડ નાગરા કોહરા જિલ્લા રાજનાંદ ગાંવ છત્તીસગઢ તો બબલુ શાહ જામન દેવી શાહ પ્રેમ પૂજા દુષ્યંત પ્રાંજલ સમીક્ષા બેબી આરાધ્યા સાહુ તે એના દે બહોત સારે સાથી આહું સુનતે એના સારા દે મિલીજુલી ફરમાશ તે સરદુલ સિકંદર દી આવાઝ વિચ એક ગીત